ચેલુચેલી આવાજ, બાગરીરી સરસરાહટ, હોર જંગલારી ખુશ્બુ, એવું અનુભવ બે યાદગાર બનાવવા. શાંગડ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક રે પ્રવેશ દ્વારા રે એક ક્ષેત્ર રે નીળ આશા. ઓ પાર્ક યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થલાભી આશા. ઇતિ મંજે કોઈ દુર્લભ વનસ્પતિ હોર જીવ જંતુ ભાલનેલે મેળા. ઓ સ્થાન પ્રકૃતિ પ્રેમીલે કોઈ ખજાને કે કમ નહીં સા. ઇતિ મંજે કઈ રંગરે ચેલુ ચેલી દિખાઈ દયા. હોર દોતી દોતી ચહેચાંદે પક્ષીરી અવાજ શુણીએ આપને આપન એક સુખદ અનુભવ આશા. જે આપણે આપન એક રાહત ભરો સમય બતાણો તો ઓ જગા તમલે બડી બઢિયા સા. જે કોઈ માણું વન્યજીવ પ્રાણી આશા તે તેઓ ઇધારી જૈવ વિવિધતા બેગે પસંદ આણી. શાંગડાજી રોહણે બે હોમસ્ટે હોર હોછે હોછે ગેસ્ટ હાઉસ બી ઉપલબ્ધ સા. ઇતિ તમે સ્થાનીય પરિવાર સંગે રોઈ કરે પહાડી જીવનશૈલી બે કરીબા સંગે ભાડી શોકા. હોર સંગે સંગે સ્થાનીય પહાડી ખાણે રો બી મોજો લઈ શોકા. જે કી સિડુ, રાજમા ભાત, દાળ, ચોણેરો મધુરો, હોર હિમાચલી ધામ બી. હિમાચલી ધામ ખાસ અવસર ગોએ બનાઈ જા. હોર એથ કોઈ પ્રકારારી દાળ, કડી, ભાત, હોર મીઠે વ્યંજન હોવા. જે તમે શાંગડન ધામ ખાણેરો અવસર મેળા તે જરૂર એવું અનુભવ બે લ્યા. શુભ લેમાણું શાંગડ ફોટોગ્રાફી પ્રેમીલે બી સ્વર્ગ સા. ઇતિ મંજે હર દૃશ્ય કેમેરેજી કેદ કેરને જોગતો હોવા. સૂર્યોદય વખતન પહાડા ગોય પડને આડી સુનહેરી કિરણ હોર ઉડે ઢળને આડો સૂર્જ મન બે મોહલ્યા. જે તમે શાંતિ લોડી યા કિતાબ પોલનો ચાહી, ધ્યાન કેરનો ચાહી યા પ્રકૃતિ રે બીચ કિત ધેડે બિતાણા ચાહે તે શાંગડ આદર્શ સ્થાન સા. ઇધિ મોબાઈલ નેટવર્ક બી કોઈ જગા સીમિત રોહા. જે તસીથી તમે ડિજિટલ દુનિયા કે કિસ દૂરી બનાઈ કરે આપુસીથી સમય બિતાવી શોકા. આજકાલા લોક ભીડભાડા આડે પર્યટન સ્થળા કે હટી કરે શાંત હોર કમ પ્રસિદ્ધ જેગારી તલાશ કેરા. પર્યટનારે બળદે પ્રભાવ સંગે સંગે જિમ્મેદારી બી એચા. તે તમે શાંગડા બાખે ડેવા તે તીધી સ્વચ્છતા બી બનાવી ડાય. પ્લાસ્ટિકારો ઉપયોગ ને કરી, કૂડે બી ઓરીપૂરી ના ફેંકી, હોર સ્થાનીય સંસ્કૃતિરાઓ બી સન્માન જરૂર કેરે. હોર પ્રકૃતિ બે નુકસાન જાતિ કે બી ની બજેરે. શુભ લેમાણુઓ અજકે એવું વખતન માનસિક તનાવ બેગે બળી ગયા. એ અહી શાંગડ જેણી જગા સીધે પર્યટન સ્થળ નહીં બલ્કી મનાવે શાંતિ દેણેવાળી જગા આશા. ઇધિ કિસ ધેડે બિતાઈ કરે માણું આપણું આપુ આપાહી તરોતાજા મહેસૂસ કેરા. શુભ લેમાણુઓ કલ્પના કેરા કી જે બી તો મેં દોતી સૂતી કરે ઉજીએ તે સામને હોરો બડો મેદાન આશા, દૂર પહાડ આશા, ઠાંડી બાગર ચાલતી લાગતી સા, ચેલુ ચેલેરી આવા શૂંદી લાગતી સા, હોર હાથાદી ગરમ ગરમ ચાયા સા. અ હી શાંગડારો અનુભવ સા. તેજી હામા સોબીરો અ દાયિત્વ આશા કી એ સુંદર સ્થાના બે સુરક્ષિત ડાણો. પર્યટકા હોય ચાહે સ્થાનીય લોગ હો સભી આપણી જિમ્મેવારી નિભાણી. વિકાસ હોય પર પ્રકૃતિ બે નુકસાન પઝેરી બગેર હોય. તેજી અજહા મેં જાણો કુલુ જિલ્લે રે સુંદર શુભલે ગ્રાઉ શાંગડા રે બારે. એવું હી શુભલે સંદેશા સંગે પ્રકૃતિ સંગે જુડે તેવું બચાવે હોર જીવનાદી શાંતિ પાવે. તે અજકે કાર્યક્રમારો જાણકારીરો પહેલો વિષય ઇધિ માંજે મૂકી ગયો. હેબે તમે શુણા એક શુભલો કુલવી લોકગીત તિલા દેવીરી આવાજન.